0: ஈவினிங் டிரைவ் வித் சமித் அண்ட் சாரு.
1: சம அனுக்ரஹாய NLP ஹதஹன லங்காவே வெடிம தேகி தின தேகி அவஸ்தா வெடிமலு தரைய NLP ஹதஹன ඔබත් අදම NLP හඳහඳ බලා ගන්න.
2: මම නම් දැන් මානම රිලැක්ස්.
3: අනම් මනම් ගාලා වදුණා නේද? මේ එක්ස්පර්ට් හරියටම හරිනේ.
4: ඕනම සංවේදනාවකට ප්‍රබලම විද්‍යානුකූල විසඳුම ඕතුෂීල් ඇක්ටිව් ප්ලස්.